0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હવે આજનો સિલી સવાલ એમ હતો કે એક એવો ઇન્ડિયન તહેવાર છે કે જે બ્રિટિશર્સની દેન છે. બ્રિટિશર્સ જો ભારતમાં ના આવ્યા હોત તો એ તહેવાર આપણને ના મળ્યો હોત, એ બ્રિટિશર્સના કારણે જ છે. એ કયો તહેવાર? મને અલગ અલગ જવાબો મળ્યા છે. મને એવું નહોતી ખબર કે આટલા બધા અમદાવાદી ખોટા પડશે આજના દિવસે. મારી સાથે હમણાં ફોન લાઈન પર પહેલા કોલર છે વિરલ સોની, સાંભળો એમને શું જવાબ આપ્યો.
1: મને ઉત્તરાયણ લાગે છે, કેમ કે ફોરેનમાં પહેલા કાઈ ફ્લાઇંગ મોટા મોટા પતંગો ચગાવતા હતા ને એવું બધું હતું, અને આપણને હજી ઉત્તરાયણ વગર ચાલતું નથી. બાકી બધા તહેવારો ઓછા જોવા મળે પણ ઉત્તરાયણ છે.
0: તમારો જવાબ બિલકુલ ખોટો છે.
1: તો હવે અત્યારે ટમેટી નો ફેસ્ટિવલ કરે છે, આપણે કરતા હોય એવું ટમેટી નો ફેસ્ટિવલ પેલા થતો હોય.
0: ના ના ના ના ના, 100% ખોટો જવાબ છે. હું ફરીથી મારો જે સવાલ છે એ રિપીટ કરી દઉં. એક ઇન્ડિયન તહેવાર છે, ભારતીય તહેવાર કે જે બ્રિટિશર્સની દેન છે, બ્રિટિશર્સના કારણે જ આપણને તહેવાર મળ્યો છે. બોલો એવો કયો તહેવાર છે? મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં 8799600983. આપો જવાબ, કોને સાચો જવાબ ખબર છે?
2: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
3: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
4: જય ગુરુદેવ. ગાયત્રી ચેતના સેન્ટર પિસ્કેટવે આપને અને આપના પરિવારને ગુરુ પૂર્ણિમા અને રુદ્રાભિષેક મહોત્સવમાં સ્નેહભર્યું આમંત્રણ આપે છે. શનિવાર 1 ઓગસ્ટે સવારે 10 વાગે શિવજી રુદ્રાભિષેક અને સાંજે 5 વાગે વિરાટ દીપયજ્ઞ. રવિવાર 2 ઓગસ્ટે સવારે 10 વાગે 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞ, શાંતકુંજ હરિદ્વારના પૂજ્ય સંતો દ્વારા વૈદિક વિધિ મુજબ અનુષ્ઠાન અને ડોક્ટર ચિન્મય પંડ્યાજીની પાવન ઉપસ્થિતિ. 7323578200. જય ગુરુ.
5: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
6: They sell natural diamonds, best quality at the lowest prices.
5: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
7: The mortgage industry has changed over the years, but hamari honest advice aaj bhi wahi hai.
8: Jason and Sameer are officially relaunching SD Capital Funding with a renewed focus on you.
7: Buying a home, our rate saver will beat your locked rate.
8: Already a homeowner? Drop your monthly payments with our free rate alert system. SD Capital Funding, service jis par sab kare bharosa.
9: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
10: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी. स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इज़लिन, न्यू जर्सी. It's 12:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.
11: Tera kya hoga, Kalia?
12: Sardar, maine aapka namak khaya, Sardar.
11: Ab, Mirchi kha.
13: Radio Mirchi. It's hot.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. બાપરે, બહુ અઘરો સવાલ લાગ્યો યાર તમને તો. મારો આજનો સિલી સવાલ જરા કેમ હતો કે કયું એવું ઇન્ડિયન ફેસ્ટિવલ છે, વિચ ઇન્ડિયન ફેસ્ટિવલ ઇઝ જસ્ટ બીકોઝ ઓફ ધ બ્રિટિશર્સ. એક ભારતીય ફેસ્ટિવલ એવો છે કે જે બ્રિટિશર્સની દેન હોય. એક નહીં, આમ તો ઘણા બધા છે, હવે હિન્ટ થોડી આપી દીધી છે, એક કરતા વધારે છે. શું છે જવાબ? મારી સાથે હમણાં ફોન લાઈન પર એક લિસનર છે, સાંભળો.
1: તમે ક્વેશ્ચન પૂછો છો ને કે કયો ફેસ્ટિવલ છે જે બ્રિટિશર્સ કે અંગ્રેજો આપે, તો ધેટ ઇઝ બ્લેક ફ્રાઈડે એન્ડ ક્રિસમસ.
0: બ્લેક ફ્રાઈડે એન્ડ ક્રિસમસ? હે, બ્લેક ફ્રાઈડે અને ક્રિસમસ ઇઝ નોટ ધી આન્સર. સવાલ ધ્યાનથી સાંભળો. સવાલ એ છે કે કયું ઇન્ડિયન ભારતીય સેલિબ્રેશન એવું છે, ભારતીય ફેસ્ટિવલ એવો છે કે જે બ્રિટિશર્સના કારણે હોય. એક જ જવાબ મગજમાં આવી રહ્યો છે, વધારે જવાબ છે આના. જવાબ આપો. મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. વેઇટિંગ ફોર ધ રાઇટ આન્સર્સ નાઉ.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. ઘરે આવી ગયા ગણપતિ બાપ્પા? ચલો આજનો સિલી સવાલ ગઈકાલે મેં દાન પેટીમાં જેટલા રૂપિયા મૂક્યા એના પર છે, ધ્યાનથી સાંભળજો. હવે ગૂગલ પેના જમાનામાં આપણે કેશ ભૂલતા જઈએ છીએ. મને એવું લાગે છે કે કદાચ 5-7 વર્ષ પછી આપણે કોઈને પૂછીશું કે ભારત દેશમાં કેટલા રૂપિયાની નોટોની કરન્સી અવેલેબલ છે, તો કોઈને એ પણ નહીં ખબર હોય, કારણ કે આપણે કેશ વિડ્રો ખબર નહીં કેટલા વર્ષોથી કર્યું જ નથી. મારો સવાલ એ છે, ગઈકાલે મારી સોસાયટીમાં હું ગણપતિ ભગવાનના જ્યારે દર્શન કરવા માટે ગયો, ત્યારે ઇન્ડિયામાં જેટલી પણ કરન્સી નોટ્સ અવેલેબલ છે એ બધી નોટોમાંની એક એક નોટ મેં દાન પેટીમાં નાખી. તો મેં ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું બોલો, જવાબ આપો મને. મારો વોટ્સએપ નંબર છે 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. આપો જવાબ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ. સવારમાં મેચ કરો હવે.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Pyari brides, kya dhoond rahi ho apna dream wedding lehenga? To aa jaiye Miss India Bridal Store.
4: Miss India laaye hai latest bridal lehengas, exclusive reception aur party wear dresses and grooms ki sherwanis.
3: Visit us at 79 Middlesex Avenue, Islip.
5: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
6: They sell natural diamonds, best quality at the lowest prices.
5: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice. Celebrate Azadi with Eden Robe and bring the feeling of home to USA. From August 6th to 16th, enjoy flat 35% off on apparel for men, women, kids and flat 10% off on fragrances. Visit our flagship store in North Brunswick, New Jersey or shop nationwide at us.edenrobe.com. Eden Robe, a legacy of style.
7: कुछ आवाजें सिर्फ कानों को नहीं सीधे आत्मा को छू जाती हैं। दिव्य और पवित्र आरती अब मंदिर से सीधे आप तक. मंगल आरती प्रेजेंटेड बाय आरके जूल्स. बेस्ट क्वालिटी, बेस्ट प्राइस. रोज सुबह 6 बजे सिर्फ 92.7 एफएम रेडियो मिर्ची पर. आल्सो अवेलेबल ऑन 103.3 एफएम HD2.
8: No!
7: कार खराब मतलब दिन और मूड दोनों खराब, इसीलिए अपनी कार को सही केयर दो. राज ऑटो सेंटर विद 30 इयर्स ऑफ एक्सपीरियंस, द फैमिली ओन्ड ऑटोमोटिव सेंटर प्रोवाइडिंग टॉप नॉच सर्विसेज बाय एएससी सर्टिफाइड टेक्नीशियंस. विजिट राज ऑटो सेंटर एट 1400 जर्सी एवेन्यू, नॉर्थ ब्रंसविक टाउनशिप, 1213 न्यू जर्सी 27, सोमरसेट. ऑटो बॉडी शॉप, 700 हैरिस एव, मिडिलसेक्स. इफ यू आर विद राज ऑटो सेंटर, यू आर इन गुड हैंड्स.
9: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Islip, New Jersey. Conditions apply.
10: Listener mein back to back gana sunega.
11: Back to back gana sunega.
10: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
6: It's 1:30 PM. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને લાગે છે કે તમે સિલી સવાલ ધ્યાનથી નથી સાંભળ્યો. જો પહેલી વાર સાંભળી રહ્યા છો તો પણ રિપીટ કરી દઉં, ધ્યાનથી નથી સાંભળ્યો તો પણ રિપીટ કરી દઉં. મારો પ્રશ્ન તમને એ હતો કે ગઈકાલે ગણપતિ બાપાની દાન પેટીમાં ભારત દેશમાં જેટલી પણ કરન્સી નોટ્સ અવેલેબલ છે મેં બધી જ એક એક નાખી, તો બોલો મેં ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું. મારી સાથે ફોન લાઈન પર નિલેશભાઈ છે જવાબ આપવા માટે. હેલો, દર્શન કરી આવ્યા ગણપતિ બાપાના?
2: ગણપતિ દર્શન કરી આવ્યા હા ગઈકાલે.
1: અરે વાહ, બહુ સરસ. તમે દાન પેટી માં કેટલા રૂપિયા મૂક્યા?
2: ફ્રેન્કલી સ્પીકિંગ, મારા વાઈફ છે ને,
1: હા,
2: મારા સન છે 8 વર્ષ નો, તો મારા વાઈફ આ વસ્તુ વિચારી રાખે તો બધાના હાથમાં નોટ ને બધું ભેગું પહેલેથી જ મૂકી આપે કે તમારે અહીંયા મૂકવાના, તમારે અહીંયા મૂકવાના, મગજ નહીં દોડાવાનું કે. એટલે આઈ બિલીવ 10-10 રૂપિયાની નોટો હતી કે ત્રણેયના હાથમાં.
1: અરે વાહ, બહુ સરસ. પ્રી પ્લાનિંગ ના સાથે બધી વસ્તુઓ થઈ હતી.
2: કેટલી વાર મંદિર દર્શન કરવા જાવ એટલે મારા વાઈફ ના દિમાગમાં હોય જ કે મમ્મી માટે, પપ્પા માટે, એટલે ભૂલી ના જાય ત્યાં જઈને છૂટા ગોતવા નહીં ઇન કેસ કે.
1: સાચી વાત છે. બોલો, આજના સિલી સવાલનો જવાબ શું છે?
2: હવે મારો આન્સર મેં તો કેલ્ક્યુલેટ કર્યો તો 688 થાય.
1: બીકોઝ
2: અત્યારે કરંટ જે કરન્સી ચાલી રહી છે એ 1 રૂપિયાની પણ છે, 2, 5, 10, 20, 50, 100 અને 500.
1: બરાબર,
2: બધી જ કરન્સી અત્યારે ચાલી રહી છે.
1: હા,
2: અને મારી પાસે ખુદરી પાસે પણ 1 રૂપિયા અને 2 રૂપિયાની, 5 રૂપિયાની બધી બહુ જ બધી નોટો પડી છે.
1: યાર તમને ખબર છે, હું જયારે નાનો હતો ને તો મને શોખ હતો 5 રૂપિયાની પેલી જે કડકડતી ગ્રીન નોટ આવતી હતી ને, એ મને ભેગું કરવાનો બહુ જ શોખ હતો. પછી તો હવે ગૂગલ પે આવી ગયું એટલે મેં 5 રૂપિયાની નોટ ખબર નહીં છેલ્લા કેટલાય વર્ષોથી જોઈ જ નથી, એની જરૂર જ નથી પડી.
2: મારી પાસે બહુ જ બધા પ્રકારના 2 રૂપિયાના સિક્કાઓ છે, મારી પાસે પ્રિન્ટિંગ મિસ્ટેક વાળી નોટો છે જે ભારત સરકાર દ્વારા થયેલી હોય વચ્ચે. કોલેજ ટાઈમે બધું ભેગું કર્યું હતું, હવે ઓછું થઈ ગયું ભેગું કરવાનું. પછી ઇન્દિરા ગાંધી ના સિક્કાઓ પેલા 5 રૂપિયાના મોટા માથા માર્યા હોય તો વાગે.
1: બરાબર છે તમારી વાતો તો બધી બરાબર, પણ જવાબ છે ખોટો. બોલો તમને સાચો જવાબ ખબર છે? જલ્દીથી મને જવાબ આપો ઓન માય વોટ્સએપ નંબર 8799600983. રિપીટ કરી દઉં, 8799600983. વેઇટિંગ ફોર ધ રાઈટ આન્સર.

0: ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું કૃતાર્થ. આજનો સિલી સવાલ એમ હતો કે ગઈકાલે ગણપતિ બાપાની દાન પેટીમાં ભારત દેશમાં જેટલી પણ કરન્સી નોટ્સ અવેલેબલ છે એની એક એક નોટ મેં નાખી, તો બોલો ટોટલ કેટલા રૂપિયાનું દાન કર્યું મેં. મારી સાથે ફોન લાઈન પર છે નીમા પટેલ.
1: હેલો.
0: હા હા હા હા, આખું વાતાવરણ શુદ્ધ થઈ ગયું હો તમારી કોલર ટ્યુન થી. ગુડ મોર્નિંગ કૃતાર્થ, વાત કરું છું મિર્ચીમાંથી.
1: ગુડ મોર્નિંગ.
0: તમને લોકો કે એવું ચીડવે છે કે નિરમા વોશિંગ પાવડર નિરમા એવું કહે છે?
1: ઉલમા તો ખાસ થતું.
0: અચ્છા, ઓકે બોલો આજનો જવાબ શું છે?
1: આજનો જવાબ છે
0: 888. કેવી રીતે કેલ્ક્યુલેશન કહેજો ને મને.
1: એ કેલ્ક્યુલેશન એક જ મિનિટ, મારા હસબન્ડ કે.
0: અચ્છો એવું. બે હજાર ની કોણ ગણશે? ઇટ હેઝ નોટ બીન ડિસકન્ટિન્યુડ. હા, એટલે નવી નોટો છપાવાની બંધ થઈ ગઈ છે, પણ ઇટ ઇઝ સ્ટીલ અ લીગલ ટેન્ડર. કરેક્ટ. આમાં મેક્સિમમ લોકોએ ભૂલ કરી છે.
2: રાઈટ રાઈટ.
0: હા, એટલે તમારો જવાબ છે 888. એમાં 2000 રૂપિયા જોઈન કરી દો એટલે 2888. કરેક્ટ. ક્યાં જઈ રહ્યા છો, ક્યાં સાંભળી રહ્યા છો મને?
2: અમે કારમાં રોજ સાંભળીએ છીએ. અમે ડેલી આણંદ ટુ અમદાવાદ અપ ડાઉન કરીએ છીએ. બંને વાઈફ જોબ કરીએ છીએ.
0: અચ્છા,
2: કારમાં સાંભળતા આવીએ છીએ.
0: ઓહ, ધેટ્સ માય પ્રિવિલેજ. બસ તો રોજે રોજ મિર્ચી સાંભળતા રહેજો, રોજ સિલી સવાલ હું પૂછતો જઉં છું તમને. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
3: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
4: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
5: Did you see my new couch? We picked it up from Incanto in Italy. And that dining table? It's from Catalan, Italia.
6: Ye Mrs. Chopra na keeps showing off her furniture just because her husband's business picked up recently. When did she visit Italy? Chopra saab, so how was Italy?
7: Italy? Oh, all the stylish furniture is from Italmode Furniture on 685 New Jersey, 17 South in Paramus, New Jersey. They carry stylish premium Italian brand like Estero Milano, Pietro Costantini and much more.
6: What? Italmode Furniture in Paramus? Aji sunte ho? To abhi chalo, Italmode Furniture pe. Agli party, hamare ghar pe.
8: Italmode Furniture, 685 New Jersey, 17 South, Paramus, New Jersey. Or shop online at italmodefurniture.com and have it delivered anywhere in the U.S.
9: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
11: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
12: मिस इंडिया लाए है लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
11: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
13: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
14: बैटिंग तो काफी सारे करते हैं, विराट एक ही होता है.
15: कोहली गोज डाउन द ग्राउंड, कोहली गोज आउट ऑफ द ग्राउंड.
14: फिल्मों में विलन को धोते तो बहुत हैं, पर बच्चन एक ही होता है.
16: इसे अपनी जेब में रख ले पीटर, अब ये ताला मैं तेरी जेब से चाबी निकाल कर ही खोलूंगा.
14: मॉरल ऑफ द स्टोरी नंबर वन, सिर्फ एक ही होता है,
17: एक ही होता है.
14: जैसे यूएसए की सबसे ऑथेंटिक रेडियो लिस्नरशिप सर्वे नीलसन के मुताबिक न्यू जर्सी में नंबर वन साउथ एशियन चैनल है मिर्ची. मिर्ची बाकी जो है वो सिर्फ है. रेडियो का बच्चन कहो या कोहली, न्यू जर्सी में मिर्ची के नाम से पुकारते हैं. इट्स हॉट.
18: It's 2:30 p.m. Mirchi time check. RK Jewels. Get amazing deals on exquisite collection on wide range of flawless and stunning jewelry collection. RK Jewels. Best quality, best price.

0: 92.7 FM. Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કેટલો બધો ગુસ્સો અંદર દબાયેલો હોય, કેટલી બધી ભાવનાઓ એવી હોય કે જે તમે બહાર ના કાઢી શકતા હો, અંદર જ અંદર તમને હેરાન કરતી હોય, કાં તો એવું કહી શકાય કે તમે હેરાન થવા દેતા હો. મને રિસન્ટલી ઇન્સ્ટાગ્રામ ઉપર એક પ્રશ્ન આવ્યો. એ ભાઈએ મને પૂછ્યું કે મારું જે બ્રેકઅપ છે એ 2 વર્ષ પહેલા થયું, પણ એ વાતનો ગુસ્સો મને હમણાં પણ છે. હું એ વાતને લેટ ગો કરી જ નથી શકતો. હું જાતે ને જાતે હેરાન થયા કરું છું, હું શું કરું, આ ગુસ્સાને લેટ ગો કેવી રીતે કરું. એક રાજની વાત કહું તમને, આપણો જે ગુસ્સો હોય છે ને એ ક્યારે પણ એ વ્યક્તિ ઉપર હોતો જ નથી. આપણો ગુસ્સો ઓલવેઝ એ સિચ્યુએશનના ઉપર હોય છે, એ ઘટનાના ઉપર હોય છે, એ પરિસ્થિતિના ઉપર હોય છે કે જે બની છે. આવું કેવી રીતે કૃતાર્થ, આવું થોડી હોય, મારો ગુસ્સો તો એ માણસ ઉપર છે. પણ જો તમારો ગુસ્સો માણસ ઉપર હોત તો એની સાથે ચર્ચા કરીને, એના ઉપર રાડ પાડીને, બૂમો પાડીને, ઝઘડો કરીને, મારામારી કરીને ગુસ્સો બહાર ક્યાંક ને ક્યાંક આવી ગયો હોત, ક્યારેક ને ક્યારેક આવી ગયો હોત. ગુસ્સો પરિસ્થિતિ ઉપર છે ને, એટલા માટે જ એ શાંત નથી થતો. કારણ કે મને અને તમને ખબર છે કે પરિસ્થિતિ ઉપર મારો અને તમારો કોઈ જ કંટ્રોલ નથી. તમારો ગુસ્સો, દબાયેલો ગુસ્સો ત્યારે બહાર આવશે, ત્યારે એ શાંત પડશે જ્યારે તમારી અંદર એ સમજણ આવી જશે, એ મેચ્યોરિટી આવી જશે કે પરિસ્થિતિ ઉપર ના મારો કંટ્રોલ છે અને ના તમારો. ફરી એક વખત રિપીટ કરું છું, તમારો ગુસ્સો વ્યક્તિ ઉપર છે જ નહીં, એ પરિસ્થિતિ ઉપર છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.